0: 메가 다제 낙체라나 초코 이흐리나 초코 데르게사이나 초코 어떻게다 껴거든이 지금 좀 특산을 얻다 챘 거네 다 개서기니 그 캬콩 체사자 되게 그렇지 않대 로지 오늘 다 걸쳐 주거나 아 단디 어 자치카 가르 담콕사서 나더니 글랑창상제죠 손가에나 됐더나 다 제가 얼랑 콩오마 또 누임삼 제가 좀 그 초와용저 뜻해서 그렇지 용 렌트 렌조 측지겐데 늑다가 명지겐데 렌디 영타 카카로그 영 카카는 던저와 던저도 그거는 나 저거 다 먼저서 찍친 망 또 망지들이 다 중지 죽고 한다 나 저거 중지 지에 나 저거 다 뜻해내 강인도 또 먼저서 찍친 망지들이 저기대 다 종세조도 랑종세조 망아들 저급 자롱 창아총아 결급 체크하지가 때 놀지오고 다데 어찌 서른건이나 조건디 속호건이나 조건디 신장건이나 조건들음 대성 계속 그랑종 휘어트는데 좀 요고 다 마르사 쳐지지 계속 저러지 좀도 지 쳐서 다 전부 고님난 엄청 탄이 정도는 디 놀지도 말아 특성디데 또 참아 녀석 인카나 다 뜨가고 다 어찌 뜸스게 성장하는 그 뒤르기니 나쳐고 뒤로르기 나쳐고 또 자침보스게 찹송는 거 되게 다 마사제 또 따르르게 그 쪼는 다른 거 삼트르나 되게 인사 삼진을 뜸스게 거는 뭐 되게 다 랑사에 나쳐고 강송나 다 어찌 워크 양군데 서촌사에 나쳐고 어차사 강은 처음 단디 놈이 제가 나쳐고 늘음데 나서 랑 그 지그레 계속 그 지그레 뜸스게 딱 망하다 안전을 도에나 쳐고 쪽에나 쳐고 사이나 쳐고 과르히나 쳐고 좀 연데 다또 요척적인 거 같아 디랑 그 다크기 탐트기 인제 건나 쳐고 쳐들이 점선 쳐들이지 계속 그 다 잡반 천리 저 조금 지금 예 다 혹시 랑키 예 초치 제거나 담 삼보 거니 난 녀총 타니 좀 디 도덕덕 성경도 사차 몽어 휘르지서 인런데 미캡게 최소나 아 같이라 좀 시키고는 전부 제시하고는 뭔가 속고사차 요거 유거리래 요거 다디 어찌 저런 건 근데 살아 전부 내 나나 거 보지 다른 좀 시대냐는 말 등은 그 양천 그 다들 다 제 먹히지는 다 안 하죠 버리기는 이제 저는 등은 그 점직내로 체보 희는 말 뭐 지문 다 등은 그 콩 전부는 이제 게임에다 다 콩 역관은
1: ᱛᱮᱢᱩᱭᱚᱜᱟ ᱛᱟᱛᱮᱜᱮ ᱛᱮᱨᱟᱝᱜᱟ ᱥᱟᱢᱪᱟᱱ ᱨᱮᱱᱚ ᱛᱟᱪᱤᱠ ᱛᱮᱢᱩᱱ ᱨᱮᱥᱮᱭᱤᱱ ᱠᱚᱱᱨᱮ ᱜᱮᱥᱨ ᱛᱚᱱ ᱡᱮᱱᱩ ᱜᱟᱨᱜᱱᱤ ᱜᱟᱨᱢᱟᱡ ᱥᱤᱠ ᱛᱩᱠᱩᱭᱚᱜᱟ ᱭᱚᱱᱚᱱ ᱫᱮ ᱠᱟᱨᱤ ᱜᱚᱞᱚᱠ ᱥᱟᱱᱤᱜ ᱢᱟᱢ
0: lāngzhōng gāni, lāngzhōng nyāni, tāgā lōbni, fiyāni, tāgā sār tākchīn, sā chīk chīk chīk chīk chīk chīk yīkwān rā kṣukārgī nā, tā tā lāngā chīk yīndrūp, tīk lāngā yīk yīndrūp, tīmī fiyāt, chī rīchī tsāngbā, tā tīm chāgā sōng lāngā sāgā miyāng tāk tāngā sā, tā tā yī ngān chūk lāngā sāgā yīnkwā nā tāng, tā yī rāngā rā zī nā hīn mār tā, tā gā tā, tā yā chī yī māng sūk chā yī nā chūk, tā chīk tā pā tā ngā, tā tī gō gā, gā nī chī zirī zī dō mī khuā wō, tā tā gā tā mzē kō jī rī tsāmbō ngō nī nā, nyōng chōng tā nī chōng tīm bī tī tā, mī zī gā sēm gā jī wā tā rī mō, mī zī gā chō jī wā tā rī mō, tī mī gā sā gā tā chī kī gā wā chī gā zām mō yā nī, gā rī nā chī kō, zhā jī nā gā rī, tā tā sāng tā rī mō rī kī nī dā rī mō rī gā chī rī nā, gā rī chī dōng shē zhā chī gā nyā tī, tā gā tā mō ngā zī tīm bī, tā chī zī gā sēm kō ngā wā chī gā gā pī rī tsā mī chī, sā mbō chā gā tīm bī rī, nyōng chōng chā tīm bī rī bī tī, nyā tī sēm kīm rī rō, yā rā, chī gā gā rī nā rī yō nī. Tāka tā rāng rāng lāpshī, nye lāpshī lā yinā kā, tā kō kēsir yinā, jā jī chā yinā, chōng chōng yinā, yuk kwa zhōng, tā jī rōng mā yinā, yuk kwa zhōng chōng yinā, kō chō rō yinā, kō kēsir yinā zhē, tār jīng tēng kō rā, tī mī kā, tā tū mū yō jī sir, tā ngā chī kī yōng, tā jī kī tā rāng chīm, tār jīng rā, tū mū tsō kō tī tē, jā jī chōng chōng chōng chōng rā, tā wā rā, tā tū mū yō nā mā rā, tsāng bā chī kī kōn jī rā, mā chī tō rā mā rā, tū mū kōn mē tī, sō tā tī chī kī, tsē rī rā, tū mū tsō kō tī, jā jī mā pō kā tū mī, ikuwa xiong na takshi bhe kwa na dhara, alang zhong zhang kwa na dhara. Ti mi gu chisa gu rukwa, sem na wakshik chenpo shik tangwa ni, sa cha ga, ta kir ka kong zhang zhawa, alang zhong di ga tangwa. Ta ga tak lang sa lang yin zhe kar chi, zhe gu nru mo ta uchi, se yin zhong ta yin zhe ti mi ga, Tan tsovi kyr chiga rigni gangab shogay na lanchong na meji da wak rigni niga tan dambi char dheb tongni tak chig tak chigin kwa nari tak ngomshya na di tanga da tsangma wu ta ngomi nyankan tamkan zayje mega tsangma wu lanchong da yung khusukchin su zong jo di tangni de wak rigni da da nyak chig po zi yin no tan gung zin tab gok tab sangka da tam zim cha mega
1: ya ya tana ta tiran rongma khodoma ga trashi zi zi gtani isho anjiri ki na
0: ta ngay ga rongma ga sanche ngolo ga saagni ga maangla ga chachu zi ga ta ga trashi zi zi ga ta ngay chi ngolo ga zi zi na njoglu re mo ta njoglu na na nyangcha no nari gardi ngagrang ma zi kondra na dotok divzhak zi kondra na yala tungjir zi kondra na yugi ma zi ta ti miang di yochir ngay chuta ta njoglu njoglu di lanko di te alawa ga zi ga lan di te miang ta yang tak ma tang ta ok che ga ngan che ga song jang de yang ge de de mu ge song jang de ge ha we de mu tang che ge ske don mar de yang tak tang di ta ka ni ma ba yang ti ta mar jin zin ba yo na ta ga ka che no di de tar tar la ta me no de ko ta te ra mar gi song jang de ge ngo lo ko ngak ta se ge tra hi zin jo ta ta ge chim jo di re tra ki de la
1: ya ya ya ta na ki lar kin he mu ge tra hi zin jo de
2: ya ya ko den chi